0: ચાહેંગો છું સાલા કુત્તી ખાને બેલામાં બડ પ્રેમમાં ફસેર અંધો બને ખાઈને નિસ્કન્ન ભન્છાસ
1: હા નિસ્કન્ન આમા મુ કા જાઉ નિસ્કન્ન
0: ક્યા બોલી તું ક્યા તેરે દવાન મેને દે તું હા લા એ કરે છે ને કરે છે લા
1: હા મુ જાંચા
0: હા મુ જાંચા જલ્દી જલ્દી નીકળ જલ્દી નીકળ નીકળ નીકળ જા હા હા એ દરવાજે છે નીકળ જા નીકળ જા ઓ રામદાસ ઓ દરવાજા બંધ કર દો
2: જી હા